0: ઓ વાત તો ભાઈ ઘણી ગેરી કહી ભાઈ. દેખો કે ભાઈ હે તો નુકસાન વાળો હે, પણ આમ કરા કઉ હબા પડગો હોજ રહી જે કોની ભાઈ સેણ કરી જવા દો ભૂંગ ભેલી ખાંચા ની. કયા ની ભાઈચારો બધે પ્રેમ બધે
1: ભાઈચારો વાત દૂરી ચીજ ઘણી હે. તો ચાય પીવો ની ઘણું મને.
0: હા ચા ની સાવ માર ભાઈ રે જલ્દી ઘણી પડે. મેં દૂજી ત્રીજી ભા છોડ દે મને. આજ ઉર્જવાર હે ગેલ મેલી આવડા હે ભાઈ હે જો ફટોફટ હે જો આજ વિગત વાત જાણકારી દો કુલ જલમિયાન કુલ.